0: સારું સગળા જરૂરી જતન કર્યા ચાર્યા હૈ. પ્રધાનમંત્રી જનધન યોજના રા તહેત હાલ તાઈ 59 કરોડ બત્તા બેંક ખાતા ખોલી ચ્યા. રાજ્યમાં ચોમાસારી મોજુદા ઋતમાં હાલ તાઈ 21 જિલ્લામાં સામાન્ય બરસાત. રાજધાની જયપુર સમેત 17 જિલ્લામાં સામાન્ય કમ પાણી વરસ્યો. અર પ્રદેશમાં રાખી રે મોકે રોનક અર ઉમાવ. સમાચારાં સાગે મેં સુદર્શન નાહર. અરબ સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકાર કહ્યું હૈ કે દેશમાં શક્કર રી કોઈ કમી નહીં હૈ અર વાજિબ મોલ માથે જરૂરી તાદાદમાં ચીની મુહૈયા કરાવણ સારું સગળા જરૂરી જતન કર્યા જા રહ્યા હૈ. ઉપભોક્તા કાર્ય મંત્રાલય રે મુજબ સરકાર દેશમાં ચીની રી કિંમતા અર સ્ટોક માથે કરડી નજર રાખ રહી હૈ. ઈ બીચે ખુદરા બજારમાં શક્કર રો મોલ કમ વેવણ લાગ્યો હૈ. મંત્રાલય રે મુજબ સરકાર ચીની રી ઉપલબ્ધતા તે કરણ સારું મોજુદા માસિક કોટા પ્રણાલી રી બજાય આવતા મહિનાઓ હર પખવાડા માય ચીની આવંટન રો સિસ્ટમ શરૂ કરણ રો ફેસલો કિન્નો હૈ. ધ્યાનયોગ હૈ કે 15 અક્ટૂબર શરૂ વેવણ વાળા નુઆ પિરાઈ સીઝન માય 10 લાખ ટન બત્તી શક્કર બનવારા આસાર હૈ. ચીની મિલાન અક્ટૂબર મહિના માય બનાઈ ચી શક્કર બિના રોકટોક વેચણ રી મંજૂરી દી જાવેલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યો હૈ કે લાડલા 12 સાલ માય જનધન યોજના રો બદલાવ લાવણ વાળો અસર નજર આવ્યો હૈ. વે સોશિયલ મીડિયા પોસ્ટ રે જરીયે કહ્યો કે આ યોજના વિત્તીય સમાવેશન ને બધાવો દેવણ અર જનતા ને સક્ષમ બનાવણ માય ખાસ કામ કર રહી હૈ. ઈ યોજના રા તહેત હાલ તાઈ 59 કરોડ બત્તા બેંક ખાતા ખોલ દિયા ચ્યા હૈ, જ્યાં માય કરીબ 3,17,000 કરોડ રૂપિયા જમા કરાઈ ચ્યા હૈ. પ્રધાનમંત્રી જનધન યોજના રા તહેત ખોલી ચ્યા ખાતા માયું આધાઉં બત્તા મહિલાઓં રા નામ હૈ. પ્રધાનમંત્રી જનધન યોજના સાલ 2014 માય આજ હી રી તારીખ ને શરૂ કરી ચી હી. પ્રધાનમંત્રી કહ્યો કે આ યોજના લોકોની બેંકિંગ સેવામાં તાઈ પહોંચ આસાન બના રહી હૈ.
1: પ્રધાનમંત્રી જનધન યોજના કે માધ્યમ સે હમ દેશ કે ગરીબ સે ગરીબ લોકો કો બેંક એકાઉન્ટ કી સુવિધા સે જોડના ચાહતે હૈ. આજ કરોડો કરોડો પરિવાર હૈ જિસકે પાસ મોબાઈલ ફોન તો હૈ લેકિન બેંક એકાઉન્ટ નહીં હૈ. ये स्थिति हमें बदलनी है. देश की आर्थिक संसाधन गरीब के काम आए इसकी शुरुआत यहीं से होती है. यही तो है जो खिड़की खोलता है. और इसलिए प्रधानमंत्री जनधन योजना के तहत जो अकाउंट खोलेगा उसको डेबिट कार्ड दिया जाएगा और डेबिट कार्ड के साथ हर गरीब परिवार को 1,00,000 रुपया का बीमा सुनिश्चित कर दिया जाएगा ताकि उसके जीवन में कोई संकट आया तो उसके परिवारजनों को 1,00,000 रुपया का बीमा मिल सकता है.
0: वित्त मंत्रालय मुजब प्रधानमंत्री जनधन योजना रा तहत 78% बैंक खाता गावाई और अर्ध शहरी हलका माय खोली चिया है. सेंट्रल बैंक ऑफ इंडिया रा कार्यकारी निदेशक महेंद्र दोहरे बतायो के बिना किसी बिचौलिया रे सीधो फायदो लेवन वाला रा बैंक खाता माय सीधी रकम भेजनो ई योजना री सब मोटी उपलब्धि है.
2: सभी जो खाता धारक है उनके साथ एक जो जुड़ाव हुआ है, चाहे वो क्रेडिट लिंकेज हो या डिजिटल ट्रांजेक्शन हो यूपीआई के थ्रू, या फिर जो सबसे बड़ी उपलब्धि इसमें ये भी हुई जो डायरेक्ट बेनिफिट ट्रांसफर है, जो पैसे लाभार्थी को उनके खाते में डायरेक्ट आ जाते हैं, बीच में कोई बिचौलिया या मिडिल मैन पहले की तरह नहीं रहता है. ये इसकी स्कीम की सबसे बड़ी उपलब्धि रही है. पूरे पैसे लाभार्थी को मिले, पैसे का सही इस्तेमाल से सेविंग किया, इन्वेस्टमेंट किया और उस खाते में ट्रांजेक्शन के बेसिस पे उनको भारत सरकार की जो सुविधाएं हैं, चाहे वो मुद्रा स्कीम्स है, पीएम विश्वकर्मा है, पीएम स्वनिधि है, उनका लाभ लेने तक बहुत बड़ी उपलब्धि हासिल की और लोगों को खाते से आगे बढ़कर एक फाइनेंशियल एम्पावरमेंट का मिशन दिया.
0: प्रधानमंत्री नरेंद्र मोदी काल उज्बेकिस्तान यात्रा सारू रवाना भेला. ઉઝબેકિસ્તાન રા રાષ્ટ્રપતિ શફકત મિર્જિયોયેફ રા ન્યોતા પાછે ભે રહી 2 દિન રી ઈ યાત્રા રે દોરાન પ્રધાનમંત્રી તાશકંદ રો દોરો કરેલા. ઈ દોરાન દુન્યો દેશા વિચે રણનીતિક સાઝેદારી ને ઓર મજબૂત કરણ રે બારા માય વિચાર કર્યો જાવેલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 અગસ્ત દીતવાર ને આકાશવાણી પ્રસારિત કર્યા જાવણ વાળા ખાસ કાર્યક્રમ મન કી બાત માય વિચાર બતાવેલા. આ हर महीना प्रसारित कर्या जावन वाला ई कार्यक्रम रे 137वीं कड़ी फैला. वो कार्यक्रम आकाशवाणी और दूरदर्शन रा सगला चैनल आकाश

0: આકાશવાણી સમાચારની વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપમાં થઈ પ્રસારિત કર્યો છે. વહેલા ઈસાગઈ એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય અર સૂચના પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલમાં થઈ એનો પ્રસારણ કર્યો છે. વહેલા આ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુણ રહ્યા હો. પ્રદેશમાં ચોમાસારી ઈ ઋતુમાં હાલ તાઈ સામાન્ય 16% કમ મેં વરસ્યો હૈ. અજમેર, બીકાનેર, બૂંદી, સીકર, ચૂરૂ, જોધપુર અર કોટા સમેત 21 જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ, જદકે જયપુર, જૈસલમેર, સવાઈમાધોપુર, ટોંક અર ઉદયપુર સમેત 17 જિલ્લામાં સામાન્ય કમ બારિશ થઈ. ભરતપુર, ડીગ અર ફલૌદીમાં સામાન્ય બત્તી બિરખા થઈ. પ્રદેશના 693 છોટા મોટા બંધામાં 439 થોડા ઘણા ભર્યા હૈ, જદકે 55 બંધા લબાલબ ભરક્યા હૈ. એ બીચે ઘણખર થોડા એક સપ્તાહ તાઈ ચોમાસારી બિરખા મંદી પડબારા આસાર હૈ. હાલાંકી કાલ ઉદયપુર સંભાગમાં કઠે કઠે હલકી બરસાતરી સંભાવના હૈ. બિરખામાં 4 સપ્ટેમ્બર ઓજુ તેજી આવણરી સંભાવના હૈ. ચોમાસારી બિરખા મંદી પડ જવાનો ગરમી અર ઉમસરો અસર બધવા લાગ્યો હૈ. શ્રી ગંગાનગરમાં લાડલા 3-4 દિનરી બગત પારો 40 ડિગ્રી સેલ્સિયસ ઊંચો દર્જ કર્યો ચાટ્યો હૈ. મોસમ વિભાગના નિદેશક રાધેશ્યામ શર્મા ઓર જાણકારી દીની.
1: वर्तमान में राज्य के अधिकांश भागों में दक्षिण पश्चिमी शुष्क हवाएं प्रभावी है. वही मानसून ट्रफ लाइन भी अपने सामान्य अवस्था से उत्तर की ओर से होकर गुजर रही है. राज्य के अधिकांश भागों में आगामी एक सप्ताह कमजोर मानसून परिस्थितियां रहने की संभावना है, यानी ज्यादातर स्थानों पर मौसम शुष्क रहेगा. वही पूर्वी राजस्थान के ज्यादातर इलाकों में आगामी 2-3 दिनों में तापमान में 2-3 डिग्री बढ़ोतरी होगी. पश्चिमी राजस्थान के सीमावर्ती क्षेत्रों में भी अधिकतम तापमान 38-41 डिग्री सेल्सियस के बीच दर्ज किए जाएंगे. इसके बाद सितंबर के प्रथम सप्ताह में पूर्वी राजस्थान के कुछ भागों में एक और नया बारिश का दौर शुरू होने की संभावना.
0: પ્રદેશ માં એક રાજ્ય એક ચુનાવ રા તેત આવતા મહિના ફેવણવાળા નગરીય નિકાય ચુનાવ રે સરગરમિયા બધકી હૈ. ભાજપા અર કોંગ્રેસ સમેત ન્યારી ન્યારી પાર્ટીયા માય ઉમેદવારા રા નામ માથે વિચાર કરણ રો કામ ચાલ રહ્યો હૈ અર ઉમેદવારા રા નામ તે કરણ સારું મીટિંગ રાખી જા રહી હૈ. ભારત આદિવાસી પાર્ટી RLP, BSP, આપ અર RLDE આપા પ્રાસર વાળા હલકા માય ઉમેદવાર ખડા કર અર મુકાબલા ત્રિકોણીય બનાવણ માય લાગ્યોડા હૈ. 309 સ્થાનીય નિકાયરા ચુનાવ સારું હાલ તા 1055 પર્ચા દાખિલ કરતી અચ્યા હૈ. ઉમેદવારા સારું 30 તારીખ ન દીતવાર રી છુટ્ટી ન છોડર પર્ચા દાખિલ કરણ સારું અબે 2 દિન ઓર બચા હૈ. એ બીચે રાજ્ય નિર્વાચન આયોગ રા કર્મચારી ચુનાવ રી તૈયારીયા પૂરી કરણ માં લાગ્યોડા હૈ. રાજ્ય નિર્વાચન આયોગ 9 અર 11 સપ્ટેમ્બર ન પડવા વાળા વોટા સારું સંબંધિત હલકા માય મતદાન વાળા દિન છુટ્ટી રો એલાન કિન્નો હૈ. પ્રદેશ માં આજ રાખી રો પર્વ ઉમા ઉસાગે મનાઈ જા રહ્યો હૈ. ભાઈ બહેન રા પ્રેમ રા પ્રતીક ઈ પર્વ રે મોકે બહેના ભાઈયા રી કલાઈ માથે રાખી બાંધ હરવારી સુખ સમૃદ્ધિ અર લંબી ઉમ્ર રી કામના કર રહી હૈ. જદકે ભાઈ બહેના રી રક્ષા રો સંકલ્પ લેતા થકા વાને ઉપહાર દે રહ્યા હૈ.